સુપ્રીમ કોર્ટ બલ્દિયા ફેક્ટરી સામે કેસ છે બિન જવાબદારણ કે ફરી કરે છે. અબ્દુર રહેમાન ઉર્ફ ભોલા અને ઝુબેર ઉર્ફ ચરિયા જું સજા ખિલાફ અપીલું મંજૂર. સુપ્રીમ કોર્ટ અબ્દુર રહેમાન ઉર્ફ ભોલા અને ઝુબેર ઉર્ફ ચરિયા જી મોત વારી સજા ખતમ કરે કે ફરી કરણ જો હુકમ ડિનો. અદાલત પોતીન જે વારિસન જું ધુર બણજડ વારું દરખાસ્તું બી રદ કરે છડ્યું. જસ્ટિસ શહેજાદ મલિક રિવાસ સિંધે ચયો તો ફેક્ટરી જો દરવાજો લાક કરણ સા કેડો ડોહ સાબિત થે તો. જસ્ટિસ શકીલ અહેમદ રિમાક સિંધે ચયો તો જવાબદારન જો મકસદ ભત્તો વઠણ હો કોરિયતન કે મારણ સા ખેસ છા મિલે હા. બલ્દિયા ફેક્ટરી મેં 250 ખા વધીક માણ્હુનિ કે સાડે માર્યો વ્યો હો.